નમસ્કાર શ્રોતા, હું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયો તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જીવનમાં સફળતા મેળવવી હોય ને તો ભાઈ મહેનતમાં વિશ્વાસ રાખો, નસીબ તો ભાઈ જુગારમાં પણ અપનાવવામાં આવે છે. એટલે લાઈફમાં જ્યારે પણ સફળતા મેળવવી હોય ને તો હંમેશા મહેનતના ઉપર વિશ્વાસ રાખો. તો એની સાથે ગુજરાતી કાર્યક્રમ એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ. ગરબો ભાઈ અપવાસના અવાજમાં લઈ લઈએ.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાતી ગીતોની મજામાં જ આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને આપણે જ્યારે વાત કરીએ તો એ નવરાત્રિનો પર્વ નજદીક આવી રહ્યો છે. તો આજે અમે તમારા માટે સ્પેશિયલ ગરબા લઈને આવ્યા છે. તો ગરબાની મજા માણતા સુંદર મજાનો આગલો ગરબો લઈ લે આશા ભોસલેના અવાજમાં.

હર્ષભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.